પડેહારી કાર્યક્રમ સોનાનાળી સદરી સેક્ટરમાં રેડિયો સિટી ટીનારા ઘણા ઘણા રાઉન્ડ રાઉન્ડ. તો બહેનો, આપણી જે ભારતીય સંસ્કૃતિ હૈ એમાં ઋષિ મુનિઓ કેટલી સારી તપસ્યા કરી ઓર એક એક ચીજરો જે હૈ તોડ નિકાળ્યો ઓર રવાજ ઉએ સબ ચીજો નો જે હૈ આપણી જે દૈનિક દિનચર્યા હતી ઉરે સાથ જોડ દો તાકિ આપો એક અચ્છી ઓર સ્વસ્થ કાયા જે હૈ ભી પાઇ શકો. ચાહે આપણી જે દૈનિક દિનચર્યા હો પૂરે દિન રી ગતિવિધિઓ હો ઉએ નો ધાર્મિક દ્રષ્ટિ શું આધ્યાત્મિક દ્રષ્ટિ શું ઘર રે કોમ કાજ શું સબ તો જોડ કે ઓર એડો બનાયો કે આપો જે હૈ આપણી કાયા ભી નિરોગી રહે ઓર જે હૈ સાથે સાથ આપણો શારીરિક વ્યાયામ જે હૈ ભી હોઈ જાવે. તો એ રવાજ તો જરૂરી કી હૈ કે દેખો સુબહ સબ પહેલે જલ્દી ઉઠતા હતા રાત્રે સમય મથે સુઈ જમતા હતા ક્યોંકિ અંધેરો રમતો તો રાત્રે સમય મથે સુઈ જમતા હતા ઓર સુબહ જલ્દી ઉઠ જમતા હતા. સુબહ જબ અલ સુબહ જલ્દી ઉઠતા તો આપણો નિત્યક્રમ કરણ રવાજ હર ઘર રમાજ જે હૈ ગાયો બકરીઓ ઊંટ ઘોડા એ સબ હોમતા હતા. લગભગ ગાય તો એક સબરે ઘર રે બહાર હોયા કરતી હતી. તો જે ગાયો હોમતી તો મારી પૂરી ચાકરી બી કરવી પડી. તો જ્યારે આપણે સુબહ વેગા ઉઠતો તો અમારા વાસ્તે જે હૈ દાળા ચટ્ટા ઓર બીજો સો મહિલાઓ ભીજોઈ કે રખશે પુરુષ મોનો દૂધશે દુવન રે બાદ મહિલા બી ખાને ખડી રહેશે ઓર ગાય રો દૂધ દૂધ કે ઓમે મેં ગતશે તો મોઈ સુવેરે આગી લાય દાળું ઓર રખશે. તો એ સબ કોમ જે હૈ ઉએ તું બાર બાર મનો ભીગોવણ મેં પાણી ભી કઢનો પડતો તો મનો ભીગોઈ કે બેગો ઉઠ કે ભીગોઈ રખતા હતા તો ઓ ભી રમતો તો પુરુષ વનો ઉઠાવતા હતા. તો મારું શારીરિક શ્રમ જે હૈ ભી હમતો તો ઓર ઉએ રે બાર સર્દી ઓર ગરમી મેં દૂધ રો ભી ઉપયોગ દેખાયો તો કે પહેલે અલગ અલગ હમતો તો સર્દી મેં ઉએ દૂધ સુધ કો હૈ રાત્રિ ટાઈમ રડાઈ કે સુબહ સુબહ રડાઈ કે ઓર માવો બનતો તો જીતો દિન ભર મેં કહું માવી ઉતો અલગ રખ્યો જામતો તો લાડલે દૂધ રો જે હૈ માવો બન જામતો તો તાકી ઓ મીઠાઈ રી દુકાન મેં કહું આવી જાવે. ઓર ગરમી રે મોણ જે હૈ માવો નહીં બનાવી કે વેનો જે હૈ જમાઈ કે ઓર તપાવણી રૂ ઘી નિકાળી જામતો. તો ઓર ઘી રે મામલે મેં ભી કહ્યું જાવે કે આપણું જે ભાદરે રૂ ઘી હોય જે બરસાત આવી જાવી હરી ઘાસ હોય તો જે ગાય રોગી હોય ઓ બહુ જ્યાદા બઢિયા મોનિયો જાય. તો દેખો ઉએ તો પીવું તો તું અલ સુબહ વેગો ઉઠન તું શારીરિક વ્યાયામ હું તો ઉરે બાદ જે હૈ પુરુષ ગાયો બકરીઓનો ઇઓનો સબનો તોડ કે લે જમતા ઓર રૂઈ મેં છોડ આવતા. ઉરે બાદ પછાય નાય ધોઈ જે હું તો નાસ્તો ઓ કરતા. તો નાસ્તે મેં ભી આપણે દેખતા કે પહેલે જે હૈ આપણા બડા વડેરા રાત રો બણોડો બાજરી રો યા ગેહું રો જે દળિયો હૈ બાટ હૈ ઓ ખાવતા યા ખટ્ટી મીઠી રાબ ખાવતા હતા. તો ઉએ નો છાંછ મેં ભીગોઈ રખતા કુછ લોગ દૂધ મેં ભીગોઈ કે ઉએ રોઈ જે હૈ સિરોણ કર લેતા હતા. કે કેનો પહેલે આપો સિરોણ કેમતા હતા આજકલ જે કેનો આપણે નાસ્તો કહેવાય. તો અમારો એ તરીકે શું નાસ્તો હોય જાઉં તો ઉરે બાદ ઓ લોગ ઘર શું જામતા મહિલાઓ આપણે ઘર રો ગાર ગુણી નીપતી.

0: નાગરિકતા રહેવાસરા પતારા સબૂતરા તૌરું કરનરા આરોપ વાળી એક અરજી માથે સુનવાઈ કરતા થતા આજ કેન્દ્ર અર રાજ્યો જવાબ તલબ કિનો અરજી માં આધાર નંબર ને કેવલ પહેચાન સત્યાપન રા કાગજ રા તૌરું કામ લેવણ રો હુકમ દેવણ રી અરજ કરી છી હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માં શામિલ હેવણ સારું ફ્રાન્સ રા એવિયો ઉ ક્યા હૈ. શ્રી મોદી લગાતાર સાતવી દફા G7 સંમેલન માં ભાગ લે રહ્યા હૈ, જદકે ભારત ઇણમાં 13મી દફા શિરકત કર રહ્યો હૈ. સંમેલન માં પ્રધાનમંત્રી મોદી વિકાસશીલ દેશા રો પક્ષ અર ચિંતામાં રી બાત રખેલા. શ્રી મોદી નઈ ભાગીદારી બનાના ઓર અંતરરાષ્ટ્રીય એકજુટતા પુનઃ સ્થાપિત કરના મુદ્દા વાળા કાર્ય સત્રમાં શામિલ ફેલા. સત્રમાં G7 દેશા અર ભાગીદાર દેશા રા નેતા વિશ્વ બેંક અર અફ્રિકા વિકાસ બેંક રા નુમાઇંદા શામિલ ફેલા. શ્રી મોદી કનાડા રા પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બ્રિટેન રા પ્રધાનમંત્રી કીર સ્ટારમર અર સંયુક્ત અરબ અમીરાત રા રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન સા ગઈ મુલાકાત કરેલા. 21 જૂન ને ઓજુ ભેવણ વાળી નીટ UG પરીક્ષા સારું લાડલા 24 ઘંટા માં 10 લાખ બત્તા ઉમેદવાર પ્રવેશ પત્ર ડાઉનલોડ કિના. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA રે મુજબ પરીક્ષા માં સાફ કોઈ બધાવણ અર પેપર લીક રી શંકા ખત્મ કરણ સારું સરકાર 22 જૂન તાઈ ટેલિગ્રામ એપ્લિકેશન રે જરીએ ઓનલાઈન સંદેશ ભેજણ માથે રોક લગાતી ની હૈ. NTA રે મુજબ આ રોક નીટ રી પરીક્ષા રા દિન મારા તુરત બાદ તાઈ લાગુ રહેવેલા. NTA રે મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ને 30 જૂન તાઈ પેલિંગ પોસ્ટ કરી જ્યા સંદેશ એડિટ કરણ રો સુબીતો બહાલ ની કરણ સારું કહી ચ્યો હૈ. પ્રદેશ માં આઈ નીટ UG પરીક્ષા સાફ કોઈ સાગર કરાવણ સારું જરૂરી તૈયારીયા કરી જા રહી હૈ. જયપુર રા જિલ્લા કલેક્ટર સંદેશ નાયક બતાયો કે પરીક્ષા કેન્દ્ર માથે કાનૂન વ્યવસ્થા, પરીક્ષા સામગ્રી ને હિફાજત સાગે પુગાવણ અર યાતાયાત પ્રબંધન સારું પુખ્તા બંદોબસ્ત કર્યા ચાવેલા. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા માથે ચાલ રહી E20 ઈંધન કામ લેવણ વાળી ગાડિયા ના બીમા દાવા ખારિજ કરણ વાળી ખબર ને ગલત બતાઈ હૈ. પત્ર સૂચના કાર્યાલય રી તથ્ય જાંચ ઇકાઈ સાફ કિનો હૈ કે E20 ઈંધન કામ લેવણ વાળી ગાડિયા રી મોટર બીમા પોલિસિયા વૈધ હૈ. સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. પ્રાદેશિક સમાચાર બુલેટિન આપ મારા એક્સ હેન્ડલ @AIRNews_ જયપુર, યુટ્યુબ ચેનલ રાજસ્થાન AIR ન્યૂઝ અર ફેસબુક માથે AIR ન્યૂઝ રાજસ્થાન પર આઈ સુન શકો હો. રાજ્યમાં ઈ શ્રમ પોર્ટલ માથે હાલ તાઈ 1,54,00,000 બત્તા મજૂર નામ મંડાલીના હૈ. આમાં 82 લાખ બત્તી મહિલામાં અર 72 લાખ બત્તા પુરુષ મજૂર શામિલ હૈ. રાજ્યની શ્રમ શક્તિમાં મહિલામાં રી તાદાદ કરીબ 53% હૈ, જો માલી અર સામાજિક હલકામાં મહિલામાં રી વધતી ભાગીદારી બતાવે હૈ. ઈ શ્રમ પોર્ટલ માથે નામ મંડાયોડા મજૂર એક ક્લિક કર અર કઈ સામાજિક સુરક્ષા યોજનામાં જોડ શકે હૈ. ઓ પોર્ટલ મજૂરાને પેન્શન, બીમા, સ્વાસ્થ્ય અર રહેવાસ સમેત ન્યારા ન્યારા સુવિધાઓ જોડે હૈ. ઇન્ડિયા સ્ટોન માર્ટ 2028 સારું રીકો અર લઘુ ઉદ્યોગ ભારતી વિચે આજ જયપુર માં કરાર માથે સહી કરી છી. ઈ મોકે ઉદ્યોગ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ કહ્યો કે રાજ્યમાં ભાટા અર શિલ્પરી કોઈ કમી નહી હૈ, પણ એને ઓળખાણ દેવણ રી જરૂરત હૈ. વે કહ્યો કે સ્ટોન માર્ટ ભાટા રા કારોબાર સારું દુનિયા રા ખાસ મંચ રા તૌરું સામે આયો હૈ.
1: રાજસ્થાન કા જો બસ્તર હૈ વો નિશ્ચિત રૂપ સે બહોત મશહૂર, ચાહે યહાં કા માર્બલ હો, હમારા કોટા સ્ટોન હો, લાઇમસ્ટોન હો, સેન્ડસ્ટોન હો, નોર્મન સ્ટોન હો, જેસલમેર સ્ટોન હો, હર તરહ સે, ચાહે આધુનિક બિલ્ડિંગ હો, ચાહે પુરાની જો કિલે હે, મંદિર હે, હર તરફ અમે રાજસ્થાન પર પથ્થર દિખાઈ દે. ઓર યે પથ્થર તો એસા હૈ જિસકે સાથ તસવીર ખિંચાને કે લિયે ટૂરિસ્ટ વિદેશો સે આતે હૈ, તો પથ્થર મેં કોઈ કમી નહીં. અબ યે હમારી પીઢી કે ઉપર નિર્ભર કરતા હૈ, હમ એક દૂસરે કે સાથ બેઠ કર કિસ તરહ કા મંથન કર સકતે હૈ, વિચાર કર સકતે હૈ, કિસ તરહ સે જોડ કર તાકત બઢા સકતે હૈ, ઉસકે ઉપર અબ ડિપેન્ડ કરતા હૈ કે હમ રાજસ્થાન કે પથ્થર કો ઓર કિતના ઊંચા લેંગે.
0: રાજ્યમાં લારલા 24 ઘંટામાં ન્યારા ન્યારા હાદસામાં 10 જણારી મોત વેકી. बारह जिला रा छबड़ा हल्का में।